નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેરો પર રંગારંગ કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. આપ સૌ કોઈનું સ્વાગત કરી રહી છે રત્ના રંગારંગ કાર્યક્રમની સાથે. આપ સૌ કોઈ મજામાં હશો, બસ એ જ આશા રાખતા ચાલો જોડાઈ જઈએ આપણા રંગીન ગુજરાતી ગીતોના સફરની સાથે. અને આજે છે અનંત ચતુર્દશીનો પર્વ. આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા અનંત ચતુર્દશી પર આપણે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરીએ છીએ. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે આપણે અનંત ચતુર્દશી અથવા અનંત ચતુર્થીનો આ પર્વ ઉજવીએ છીએ. આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓની સાથે.

શ્રોતાઓ, વિધિ વિધાનની સાથે આજે અનંત ચતુર્દશીનું વ્રત કરવામાં આવે છે અને એ સાથે જ ભગવાન વિષ્ણુનો સંકલ્પ લેવામાં આવે છે, ઉપવાસનો સંકલ્પ કરવામાં આવે છે. તે સાથે જ 14 ગ્રંથિયુક્ત અનંત સૂત્ર કાંડે બાંધી આપણે ભગવાન વિષ્ણુને નામ કરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ અને તે સાથે જ ઓમ અનંતાય નમઃ મંત્રનો જાપ કરી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આપણે કરીએ છીએ આજના દિવસે. તો ચાલો ભગવાનનું નામ લેતા કાર્યક્રમને પણ આપણે આગળ વધારીએ.

શ્રોતાઓ, જીવનમાં જો સુખ સમૃદ્ધિ જોઈતી હોય, જીવન સુખમય બને, બસ તે માટે હંમેશા આ યાદ રાખજો કે ભગવાન અનંતની જે કોઈ પૂજા કરે છે તેમના જીવનમાં સદા સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય ધન સંપત્તિ વધુ ને વધુ વધતી જાય છે, કષ્ટો નષ્ટ થાય છે, દુઃખ દૂર થાય છે અને ભગવાન અનંતની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમને બસ સમાપ્ત કરીશું. આજના અંતિમ ભજનની સાથે આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ આપ સૌને.

આવ્યું ઓર્ડર જલાઈ તો જાની લજા, અહીંયા તો ફટફટવા ઓર્ડર થાય છે, ફટફટવા ઓર્ડર જતા સેની જામની વ્યાસ પર સેનું જીસે અવરી તેહુ સે સુને ખોજા થવા નિગાના શાંતિજી દાગોચ્યા કે અપન મરાઠી પરિવાર ખાતિર સુનાઈ ખોજા થવાન અપર દાગોચ્યા કે અપન ભગીના ઓમ ખાતિર અવરી અપન ભાઈ બલરામ ખાતિર